કરાચીમાં અફવા જાણાયેલ પિશાવર કરાચીમાં અગવા જાણેલ પિશાવર વાસણ નેગીરી હુરેન પઠાણ ખાનપુર ભરસા કોટ શાહુ જે કચ્છમાં બાજયાબ ઝરિયન મોજી ભઠ્ઠ પ્રેલ કરાચી જે ઓરંગી ટાઉન વારે ઇલાકેમાં અગવા થયેલ નેગીરી હુરેન પઠાણ ડીલ જરીએ બાજયાબ થી ઓપરેશન દોરાન ગિરફતાર કેલ ઓરતુનજી વાપસી એવજ નેગીરી કે બાજયાબ કરાયેલ પિંક સ્કૂટીઝ વિરાયું પયું વંજન ઓરતુન કે તરબિયત લાઇસન્સ મુફ્ત મેં સ્કૂટીઝ દઈ રહ્યા હું હૈદરાબાદ મેં ઓરતુન કે પિંક સ્કૂટીઝ દેણ વાળી તકરીબ ખિતાબ કરે સિનિયર વર્ઝિશ જી નામે વણ ચયો તો સિંધ હુકૂમત વડા મનસૂબા ડિના આહિન સૂબે મુલ્ક જી તરક્કી લાઇ કમ જારી રખંદાસી સિનિયર સૂબાઈ વર્ઝિશ જી નામે વણ હૈદરાબાદ મેં બસ ઓરતુન મેં મુફ્ત પિંક સ્કૂટીઝ ભી વિરાયું કેપી અને કોઇટા મેં દહેશતગર્દન ખિલાફ કાર્યવાહી જારી કેપી મેં 15 અને કોઇટા મેં 8 દહેશતગર્દ મારજી વ્યા ફાયરિંગ જી ડેવટ મેં 4 અહેલકાર ભી શહીદ કેપી પોલીસ પહોંચી પન્નો મેં દહેશતગર્દન ખિલાફ કાર્યવાહી મેં 15 દહેશતગર્દ મારજી વ્યા અને 10 કાં વધીક જખમી કોઇટા મેં સીટીટી જી કાર્યવાહી દોરાન 8 દહેશતગર્દ મારજી વ્યા 4 અહેલકાર ભી શહીદ 6 જખમી તર્જમાન સીટીટી મુજબ સીટીટી કોઇટા જે ડોરાએ ઇલાકે પંચપાઈ અને નોહિસાર મેં કાર્યવાહી કઈ જે દોરાન 8 દહેશતગર્દ કે માર્યો હતો